વાસી રાજેશ, શ્રીમતી શીતલ રાજેશ, બાબુ રોડ ગિરિડીહ ઝારખંડ સે મોહમ્મદ યાસીન અંજાન, સાયમા નવાઝ, હસન નવાઝ, શરીફ નવાઝ દાદા, ગ્રામ બગબુડવા પથરિયા છત્તીસગઢ સે નરેન નિતામ ઓર કુસુમ નિતામ, ડાબકી રોડ અકોલા સે સુશીલા દેવી મંદુરકર ઓર સદાનંદ મંદુરકર, કોટવા નારાયણપુર બાબાપટ્ટી બલિયા સે ઓમપ્રકાશ રાય, શ્રીમતી ઉષા રાય, અમિત કુમાર રાય, હેપી રાય દુબિહા નેવાદા જિલ્લા ગાઝીપુર સે પ્રતીક રાય, રોશની રાય ઓર પ્રાંજલ રાય, બીડ શહેર મહારાષ્ટ્ર સે નંદકિશોર ઘટે, સંગીતા સાક્ષી જયશ્રી મેહત્રી અંજલિ કરવા ઓર બાલા સાહેબ કરવા, આઈએ આપ સભી કી ફરમાઇશ પર સુનતે હૈ યે ગીત.